0: 배지 아워드 차이 라란 테레슈
1: 오리 야머리 야머도 도도 아르타 사르틴 도 알음 믿노
0: 농콜 어도 토람 바르회도 엘런 탕하라 아르치드와 나의 저 탐담 바르회도 다시하라 아르치드와 아야스만 단세 하이 웨드스탄 단세 하이 에트츠 바리아도 하이
1: За баярлалаа. Уралдаанд өндөр амжилт хүсье.
2: Тэнцлийн хөөрхөн андуудаа уйрхан тоглон найжлахын танилцгийн найснараа
3: хөөрлөлийн нүхтүүдэ
4: байсалжи даяараа